0: ભુનેરો રાખો. ઇણ મોસમ મેં પશુઓમાં હોવનારા પ્રમુખ સંક્રામક રોગ જ્યાં કે ગળઘોંટુ, લંગડા બુખાર, ખુરપકા, મુંપકા અર દુધારૂ પશુઓમાં થનેલા રોગ જેડા રોગ હોજાવે, જીકા ખતરા શું પશુને બચાવણો ઘણો જરૂરી હોજાવે. બિરખારે મોસમ મેં પશુઓને રખરખાવ સારું સાવધાની આપણા રાખા જીકેરી વાત કરા તો બિરખા શું પહેલી આપણે પશુઓને રોગા શું બચાવ કરણે વાસ્તે ટીકાકરણ જરૂર જરૂર કરવા લેવો સા. સમય પર પશુશાળાની છત્રી મરમત કરલો જીકે શું બરસાત રૂપાણી માઇને નહીં ટપકે. પશુશાળા ખુલ્લી અર હવાદાર હોવે સાગે બિરખારી બોછાર સીધી માઇને નહીં આ શકે. પશુશાળાનો ફરસ દૂજી ઠોડ શું ઊંચો હોવે તાકી પાણી યા મૂત્ર જકો હે મીરી નિકાસી ભેગી હો શકે. પશુશાળાની સાફ સફાઈનો વિશેષ ધ્યાન રાખો તાકી મક્ખી મચ્છર ના પનપ શકે અર પરજીવી સંક્રમણને રોક્યો જા શકે. પશુશાળા શું ગોબર મૂત્રરી નિકાસીનો ઉચિત પ્રબંધ કરો સા. સાગે બાળેરે માઈને અરે આસેપાસે ગોબર કચરો યા ગંદકી ભેળી ના હોણ દો. ઇરે નિકાસની ઉચિત વ્યવસ્થા કરો અરે નિયમિત અંતરાલ માથે કીટનાશક દવાયા છિડકો. સાગે દો તીન દિન મેં બેક્ટેરિયા ખતમ કરનારે ઘોળ શું સાફ સફાઈ કરો તો ઠીક રહેવે. પશુશાળાનો ફરજ ધૂપનાળો હોવે તો ધુલાઈ કરી દેણી ચાહીજે. સાગે આપને બતાવું પશુને ખેતરે નેડે ખાડે યા જોડેરો પાણી મત પીલો કે ઈ દોરાન કિસાનભાઈ ખેતામાં ખરપતવાર નાશક અર કીટનાશક જેડા તરલ પદાર્થારો ઇસ્તેમાલ કરે હે જેકા રિસ પરાર ઈ પાણી રમાઈને આ શકે હે. કોઈ બી ભાંતરે ખતરે શું પશુઓને બચાણે વાસ્તે આપારે પશુઓને આપારે ખેત મેં હિ આપારે ઘર મેં હિ બાલ્ટી યા કુંડે મેં પાણી ગાલ આપને પાઓ ઓર પાણી હંમેશા સાફ અર તાજો હિ પીલાવો. માનસૂન રે સમય વાતાવરણ મેં આર્દ્રતા બઢ જવે પશુશાળા રે માઇને ગરમી જાનવર અર ગોબર મૂત્ર અર નિષ્કાસિત હવા મેં જીવાણુવારી સંખ્યા મેં બઢોતરી હો જાવે. ઈ કારણ પશુઓ મેં કઈ બાંતરી સંક્રમક બીમારી રે હોણે રો ખતરો બઢ જાવે. ઇણ શું પશુઓ મેં આંતરિક રોગાશું લડનેરી ક્ષમતા માથે બુરો પ્રભાવ પડે. ઇણ મોસમ મેં પરજીવીયારી સંખ્યામાં ઘણી બઢોતરી હો જાવે જેકે શું વારે માઇને કઈ બાંતરા પરજીવી રોગ હો શકે હે. ઇણ બાંત પશુઓનો સ્વાસ્થ્ય ખરાબ હો જાવે અને પશુપાલકાને ભારી આર્થિક નુકસાન ભી ઉઠાવણો પડે. પરજીવી પ્રાયકર દો બાંતરા હોવે હે. એક તો આંતરિક પરજીવી જ્યાં કે પેટરા કીડા યા કૃમિ, દૂજા હોવે હે બાહ્ય પરજીવી જ્યાં કે ચીંચડ, ગોયંડ, રાઈ, જૂં ઓર બી એડા કઈ હોયા કરે હે. લક્ષણારી વાત કરા રોગગ્રસ્ત પશુ મેં સુસ્તી આ જાવે, કમજોરી આ જાવે, એનિમિયા યાની ખૂનરી કમી હો જાવે, દૂધ મેં બી કમી દેખણને મિલે દુધારૂ પશુઓ મેં. પશુરી પાચન પ્રક્રિયા કમજોર હો જાવે, બીરે પેટ મેં દર્દ હોવણ લાગ જાવે, પતલા ગોબર જકા હે છેરા બે બાર બાર લાગણ લાગ જાવે. ઉપચાર વાસ્તે પશુ ચિકિત્સકની સલાહ લેવો અને પશુરી ઉંમર અર વજન અનુસાર પરજીવી નાશક દવાઈ નિયમિત રૂપ શું પીલાવો. દૂજી બાતારી આપ ચર્ચા કરા તો બિરખારે મોસમ મેં પશુને તળાવ રે કિનારે આપ લેર નહીં જાઓ યા ખોલો મત. ઈ રે સાગે સાગે તળાવ રે કિનારે વાળી ઘાસ પશુને મત ખીલાવો કે આ ઘાસ લાર્વાગ્રસ્ત હોવે હે જેકી પેટ રમાઈન જાર કીડા બણ જાવે અનેક પ્રકાર વિકાર ઉત્પન્ન કરી દેવે. ઇન મોસમ મેં પશુઓ મેં ખાજ ખુજલી ભી હો શકે હે. પશુઓને ખાજ ખુજલી ની શિકાયત લાગે તો ઈરો કારણ પશુઓ મેં ગંદગી રો હોવણો હે. ઇન રોગ મેં પશુઓની ત્વચા માથે ખુજલાટ હો જાવે, વીરી કારણ ત્વચા ઉપડ મોટી હો જાવે અર પશુરે ખુજલી કર્યા ચામડી છીલ જાવે, બી ઠોડરા સારા કેસ હે બે જડર નીચે પડ જાવે. કદી કદી આ ઇસ્થાના શું જીવાણુ વારે સંક્રમણ શું બદબુ બી આવણ લાગ જાવે. હવે ઈ નિદાન વાસ્તે આપણને ઓ કરનો હે કે પશુ ચિકિત્સક શું ઉપચાર કરવાનો હે, સલાહ લેવણી હે ઓર ઘાવરે માથે આપણને દવા લગાવણી હે અર પશુશાળારે કિનારે અરે માટી રે માઇને આવશ્યક દવાવાળો છિડકાવ કરનો ચઈ જાય.
1: खेती की बातें कार्यक्रम में मानसून में पशुओं का रखे ध्यान विषय पर जानकारी दे रहे थे श्री बजरंग सारस्वत. हम आकाशवाणी बीकानेर के ढोलमारू चैनल से बोल रहे हैं. प्रस्तुत है लोक भजन